الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم ويوم يعد الظالم على يديه يقول يا ليتني اتخذت مع الرسول السبيلا آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد આપણા કોઈથી અજાણ નથી કે આસ્તે આસ્તે ઠંડી આવી રહી છે અને એનો અહેસાસ દુનિયાવાળાને પણ થતો હશે કે આજે કેમ મહેફિલે ઝૈનબમાં સલવા તટલી ઠંડી ઠંડી બેસી ગઈ હશે પારિસમાં એવું છે બેસી ગઈ છે નથી બેઠી ના તો એક બાબા છે ભલા સલવાલા મોહમ્મદ વાલી મોહમ્મદ સાત હઝરત ઇન્સાનની જિંદગી ઉપર આપણે નજર કરીએ મુસલમાન હોય કે ગેર મુસલમાન હોય મુસલમાન હોય કે ગેર મુસલમાન હોય હઝરત ઇન્સાન પોતાની જિંદગીની અંદર સામાજિક જીવનની અંદર અમુક દાયરા અમુક ગોલાશની અંદર એના જીવનને વિતાવે છે એના આસપાસમાં અમુક લોકો હોય છે એ ઇન્સાન છે અને એના સાથે એવા લોકો હોય છે કે જેને સાથ દેવાવાળા હોય છે દુનિયાની તારીખને આપણે જોઈએ માશરાઓની તારીખને આપણે જોઈએ માશરાઓને મૂકીએ દુનિયાઓને મૂકીએ આપણે આપણી જમાતની વાત કરીએ આપણી મહેફિલે ઝૈનબની જમાતની વાત કરીએ આપણી જમાતની અંદર આપણે જે પ્રમાણે આપસમાં સાથે મળીને જીવીએ છીએ એની અંદર આપણે ઊંડાણથી નજર કરીએ તો આપણા હારોહાર જીવવાવાળા ત્રણ પ્રકારના છે કે જેના આસપાસમાં આપણે જીવીએ છીએ અને કે જે આપણા આસપાસમાં જીવે છે એમાં સૌથી પહેલે જે આપણા આસપાસમાં જીવે છે કોણ છે એ આપણા સગાવાળા છે કરાબતદારો રિશ્તેદારો કુટુંબવાળાઓ એના સાથે આપણે જીવે છે સવાલ એ ઊભો થાય છે કે જે આપણા સગાઓ છે એ બધાને આપણે ચૂંટ્યા છે એમાં કાંઈ આપણી પસંદગી હતી એટલે વિષયનું નામ આજે શું છે શ્વા આપણા આસપાસમાં જેટલા આપણા સગાવાળાઓ છે કાકા છે મામા છે ચાચી છે ફૂઈ છે જેટલા છે આપસમાં બધા એ બધા માટે આપણા પાસે હાથમાં કંઈ અખત્યાર હતો આપણને કોઈએ ખુદાએ પૂછ્યું હતું કે તને ક્યાં ઘરમાં જન્મવું છે કોઈને નહીં એટલે આપણે સમાજની અંદર એવી જગામાં એક એવી વર્ગ સાથે જીવીએ છીએ જેને આપણે આપણા સગાવાળા કહીએ એને આપણે નથી ચૂંટ્યા તો એમાં જો ગડબડ થાય તો આપણા પાસે બાનુરીએ કે મને જેવા મામા ખપતા હતા એવા ના મળ્યા ને જેવી માસી ખપતી તેવી ના મળી હું શું કરું મારા બાપાના ભાઈ આવા બારવટિયા હોય એટલે ચાચા અથવા તો અદા યા કાકા એમાં મારી કાંઈ ભૂલ નથી તે છતાં જેની અંદર મને ને તમને પસંદગી છે જ નહીં આપણા હાથમાં યા પણ નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ આપણે બધાને હુકમ આપ્યો છે કહ્યું લા તક્તા રહમક વઈન કતઅતક એ મુસલમાન તારા સગાવાળા છે ને એના સાથે રિશ્તાઓને ક્યારે તોડજે ના ભલે પછી અલોકમ તોડે આ કોણ પહેલો દાયરો એના સાથે આપણે જીવીએ છીએ બીજો વર્ગ સમાજનો એ છે કે જે મારી તમારી જિંદગીના સાથીઓ છે આડોશ પડોશમાં જે છે સાથે જે આપણા સાથે ભૈણા છે
કામકાજની અંદર જે આપણને સાથ આપે છે, સફરોની અંદર ક્યારે આપણા સાથ દેવાવાળા થઈ જાય છે, યાને કે અડોશ પડોશ વાળાઓ, એની અંદર પણ આપણને અખત્યાર છે. ક્યાંય પણ સવારીને સફરમાં આપણે જઈએ તો આપણા સાથે બીજા કેટલા લોકો હોય, તો આપણને કોઈ પૂછ્યું હતું કે આના સાથે જવું છે? નહીં. ટિકિટ લઈ લીધી, વિમાન ફ્લાઇટ અવ્યોની અંદર ચડી ગયા. આ પ્રમાણે મારા પાડોશમાં કદાચ અહીંયા ઇન્શાલ્લાહ એવું હશે નહીં, પણ આપણે જરાક માહોલને ગરમ કરવા માટે એમ કહીએ કે ઘણા ખરાને એમ હોય કે આ પાડોશમાં બધી શેખ મોઈઝે બાજુમાં રહીએ છે, જેને હું નહીં ગમતો એને કે અહીંયા ક્યાં ફસાણો, તો એના હાથમાં નહોતું. કોણ એના પડોશમાં રહેવા આવે એ આપણી પસંદગીની વાત નથી. તો પડોશ માટે પણ એ પ્રમાણે છે, દીને કહ્યું છે મારા તમારા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામ, વાહ આગળ આગળ વધો એમ હુકમ આવ્યો છે, સલવાલા મુહમ્મદ વાલી મુહમ્મદ. અમે જેને એમ હોય કે ઠંડી પડે છે, આ સોફા શા છે? આ છે ને મુનોરભાઈ, હમણાં હાલતું નથી. હા સલવાલા હાલે છે, હાલે છે, ચાલો હાલ. તો બહુ જો ઠંડી પડતી હોય તો નીચે આવી જાઓ તો જમા થઈ જશો. સલવાલા મુહમ્મદ વાલી મુહમ્મદ. તો આપણા કામના સાથીઓ છે, સફરના સાથીઓ છે, જિંદગીમાં આરોસ પડો છે, જેના સાથે આપણે કામ કરે છે, ઠીક છે, જે આપણા નોકર ચાકર, એ બધાની અંદર આપણી પસંદગીની વાત નથી. હવે તમે કહેશો અહીંયા ક્યાં એમ હોય છે, કહ્યું હા એમ હોય, તમે જેને નોકર રાખો એને ચૂંટ્યો હોય ને, પણ એને ચૂંટ્યો કે મને કોણ કામમાં રાખે, નહીં માલુમ પડે છે. યા પણ મારા તમારા પાસે કોઈ પણ જાતની પસંદગી નથી, તે છતાં સાદિક અલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ આપે કહ્યું લૈસા મિન્ના મન લમ યુહસિન મુસાહિબત મન સાહબા વમુજાવરત મન જાવરા. છઠ્ઠા ઇમામ અલી સલામે કહ્યું અમારામાંથી નથી, લૈસા મિન્ના, જેણે પોતાની જિંદગીના સાથીઓ સાથે સારો વ્યવહાર ન રાખ્યો એ અમારામાંથી નથી, કે જે પોતાના પડોશીઓ સાથે સારો પડોશીઓનો હક યા વ્યવહાર જે છે ને અદા ન કર્યો એ અમારામાંથી નથી. ફરઝદે રસૂલ, પડોશને ગોતવા એ અમારા હાથમાં નહોતું, પણ તે છતાં સગા ગોતવા એ અમારા હાથમાં નહોતું, પણ તે છતાં ત્યાં પણ ભલાઈની વાત આવી, અહીંયા પણ ભલાઈની વાત આવી. રહ્યો એક માર્ગ કે જેને ચૂંટવા, જેને ઇખ્તિયાર કરવા, જેને પસંદ કરવા મારી તમારા હાથમાં છે, અને એના માટે દીને એટલો ભાર આપ્યો છે કે એના વગર તમારી જિંદગી ચાલશે નહીં, પણ હાથ લગામ ચાવી જે પણ તમને નામ દેવું હોય એ તમારા હાથમાં છે. એટલે વિષયનું નામ છે એશવા, સગાવાળામાં શ્વા નથી. આસપાસમાં મારા તમારા સાથે કોણ કામ કરે છે, રસ્તામાં કોણ વટાય છે, કોણ ક્યાં રહેવા આવે, એ બધું મારા તમારા હાથમાં શ્વા નથી. પણ એક સમાજનો વર્ગ છે કે જે મારા તમારા હાથમાં એની ચાવી છે, એ હું જેને પસંદ કરું એને, અને એ વસ્તુનું નામ છે દોસ્ત, દોસ્ત મિત્ર. આ દીનની અંદર કેટલો ભાર દેવામાં આવ્યો છે, કેના માટે? દીન માટે, કે તમે દોસ્તની તલાશમાં નીકળો, દોસ્તને પોતાની જિંદગીનો એક ભાગ બનાવો. પણ મુશ્કેલ ક્યાં છે? મુશ્કેલ એ છે કે આપણા પાસે જે રિવાયતો છે ને, એશવા વિષય છે, એના માટે જે પ્રમાણે આ દીન મને કહે છે ને, એ પ્રમાણે હું માનવાને તૈયાર નથી. કેમ એશવાની વાત આવી? તમે આ દીનમાં જુઓ ને, પારકા લોકો પણ આટલું જ કહે છે, ઠીક છે, દોસ્તીની વાત આવે તો ફક્ત દીનનો જ ભાગ નથી, હદીસો તો પુષ્કળ છે ઇમામોની ને રસૂલોની, પુષ્કળ. પણ દુનિયાવાળા પણ આ જ નતીજા સુધી પહોંચ્યા છે કે દોસ્ત બિરાદર વગર ઇન્સાનની જિંદગી અધૂરી છે. સવાલ એ કરવા જેવો છે કે આ જેના માટે મારા પાસે પસંદગી છે, શ્વા છે, એના માટે આ દીને જે મને શીખાડ્યું છે એના માટે હું કોશિશ કરું છું કે નહીં? કેમ? કારણ કે દોસ્ત મારા તમારા જે બનશે, અથવા તો એ પ્રમાણે બોલું જેને હું બનાવીશ, એના ઉપર મારી અહીંની જિંદગી
અને આખરતની જિંદગીનો દારોમદાર રહેશે.

આપણે મેં કહ્યું વાત આપણી કરીએ, આપણે અહીંયા બધાય જેટલા છે, દોસ્તની જ્યારે વાત આવે, દોસ્તીની જ્યારે વાત આવે, કેવી રીતે હું મારા દોસ્તને ચૂનું છું, પહેલે ચૂનવા પહેલાં હું એને ચૂનું છું કે નહીં. પરવરદિગારે આલમે કુરાને મજીદમાં અફસોસની વાત કરી છે. અફસોસ કેની? આ દોસ્તાર માટે. હું તમને, મને મતું આ બધું હું પડું, પણ તમને કંઈ કામ કરવું જોઈએ ને. હું તમને દાવત આપું છું ઘરે જઈને, તમે જોજો આ દીન, આ પરવરદિગાર કેટલો દયાળુ દીન અને પરવરદિગાર છે. એ કયામતનો દિવસો જેની હું દરરોજ તમને ડમડમાટી દઉં છું અને ક્યારેક ક્યારે તમને સમજાવું પણ છું. કુરાન મજીદને ખોલજો અને સૂરે ફુરકાનની 26મી આયત, એના પહેલા જ પણ ઘણું છે, 26મી આયતને પડજો. એ દિવસે રહેમતની બારિશ વરસાદ ખુદા તરફથી પડતી હશે. પણ એ જ દિવસે 27મી આયતની અંદર વેન્સેંક વેન્સે 25-27 આયત, ખુદે કહ્યું એ દિવસે શું થશે? વયૌમા યઅદ્દુ ઝાલિમુ અલા યદૈ, એ દિવસે ઝાલિમ ઇન્સાન પોતાના હાથોને બટકા ભરતો હશે. યકુલ, અને શું કહેશે? યા લૈતની લમ અતખિદ, નથી એ પછી છે, યા લૈતની ઇત્તખદ્તુ મઅ રસૂલે સબીલા, અહી કાશ હું મારા રસ્તાને રસૂલે ખુદા સાથે લેત. આટલી જ વાત નહીં, આગળ કુરાનની આયત વૈધી અને કહ્યું યા વૈલતા, અફસોસ, લૈતની લમ અત્તખદ ફુલાનન ખલીલા, અહી કાશ અફસોસ મારા ઉપર કે હું ઓલા ફલાણાને, ત્યાં ઘણું બોલવાનું છે ફલાણા ઉપર, ફલાણાને હું મારો દોસ્ત ન બનાવ્યો હોત. કેમ? એને શું કર્યું? 29મી આયત 29:9, લકદ અદલ્લની અની ઝિક્ર બાદ ઇઝ જાઅની, એ દોસ્તે જેના માટે હું અફસોસ કરું છું કે આઈ કાશ એને મેં મારો દોસ્ત ન બનાવ્યો હતો, કારણ કે એણે મને ઉપદેશ રપેલ યાદીથી ને હટાવી દીધો. અને ત્યાર પછી શું છે? વકાનલ ઇન્સાન વકાન શૈતાનુ લિલ ઇન્સાને ખદુલા, અને ખરેખર શૈતાન જે છે ને એ ઇન્સાન માટે દગાખોર હતો અને દગાખોર છે. આ કુરાને મજીદની આયત બધી આવી ગઈ. દોસ્તની જ્યારે વાત આવે, સગાવાળાને હું ચૂંટી નથી શકતો, આસપાસના લોકો જે મારા આસપાસ પડોશમાં કામની અંદર બધાને એને પણ હું ચૂંટી નથી શકતો, પણ દોસ્ત માટે ચાવી મારા હાથમાં છે કે એવા દોસ્તની તલાશમાં નીકળું. આ દોસ્તનો શબ્દ અરબીની અંદર બે શબ્દ છે, એક છે સદીક અને એક છે ખલીલ, એક બીજું છે એ આવે છે રફીક, બોલે છે ને રસ્તામાં આપણે ઉમરામાં જાય, રફીક એટલે દોસ્ત, સદીક, રફીક, ખલીલ. સદીકનો શબ્દ, દોસ્તનો શબ્દ અરબી ભાષાની અંદર શબ્દકોશ વાળા કે છે આવે છે સિદ્ધકમાંથી. ને સિદ્ધક એટલે શું? એટલે સચ્ચાઈ. શા માટે દોસ્તને અરબી ભાષામાં સદીક કહેવામાં આવ્યું? કારણ કે એની અંદર જે ખૂબીઓ હોય છે એ એવી ખૂબીઓ હોય છે કે એ જેનો દોસ્ત બને છે એ દોસ્ત માટે એ સચ્ચાઈથી ભરપૂર એનો સાથી હોય છે. એટલા માટે આજે જ કંઈક ગ્રુપમાં, ખબર નથી ક્યાં ગ્રુપમાં આવ્યું હતું, કંઈક ભાગ પ્લસ વેન્સેતની વાત આવી હતી હમણાં, આજનો જ હશે બનાવ કદાચ. સ્વિસની અંદર એક બાયડીને ડિપ્લોમ દેવામાં આવ્યો છે ભાગ પ્લસ વેન્સેત. આપણે હજી વા નથી પૂગ્યા, કારણ કે હું તો દરરોજ બોલું છું ભાગ વેમ પ્લસ ત્રેઝ કે વેન ત્રેઝ, આપણે વેમાં છે, પણ દુનિયા ભાગ પ્લસ વેન્સેતમાં પૂગી ગઈ. આવો ભાગ પ્લસ વેન્સેતનો બાપ તારીખની અંદર પસાર થયો છે, એનું નામ છે અરિસ્ટોટ. નામ સાંભળ્યું છે? ફિલોસોફ ગ્રેક. એનું કહેવું છે કે દોસ્તી ત્રણ પ્રકારની હોય છે. બીજી ભાષાની અંદર દોસ્ત ત્રણ જાતના હોય. એક એવો દોસ્ત હોય કે જે આપ સ્વાર્થી હોય, મનફા, ફાયદાનો દોસ્ત, એન્તેરે પર્સોનલ, જોવા વાળું કે આની દોસ્તી કરી લો, આનાથી કંઈ કામ કઢાવી લેશો, કંઈ મદદ કઢાવી લેશો, કંઈ ફાયદો એનાથી ઉપાડી લેશો, બસ જરાક ચળબળ થાય એટલે તું ક્યાં ને હું ક્યાં.

દોસ્તિકેની અસાંકે દ્યોની. ફ્રેન્ચી તમે જોયા છો ગૂગલમાં બધું પડીને આવ્યો છું. ફ્રેન્ચી લોકોએ જરાક એને શાંત કરીને કહ્યું છે, લોકોએ કહ્યું છે લામિતિએ ઉતિલ, પહેલો પ્રકાર. બીજું છે લામિતિએ દુ પ્લેઝીર, ઝિલ્લત એટલે શું, લિઝ્ઝત નો દોસ્ત, કે બસ એના સાથે મજા આવે, એના સાથે બેસો તો મજા આવે. અને ત્રીજું છે ફદલ, લામિતિએ દુ બિયન, દોસ્ત એટલા માટે હોય કે એમાં મેં ફઝીલત જોઈ હોય, ખૂબીઓ જોઈ હોય, તો દોસ્તી એવી ન બનાવવાની. આવડા બક પ્લસ વેન્સેટ આરોસ્તી તે કહી, આરોસ્ત આગિસ્તો તે કહ્યું, જોયું તમે એનું નામે બોલતા નથી આવડતું મને. સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ સત અલી તો અહીંયા આપણને પૂછવાનું છે, મારા જેટલા આસપાસમાં દોસ્ત છે એમાં આવા દોસ્ત કેટલા મેં રાખ્યા છે? કારણ કે દોસ્ત સદીકનો અર્થ છે સાચો. તો તારી દોસ્તી સાચી છે કે નહીં? અલ્લાહ આલમ. એશવા, જ્યારે દોસ્તીની વાત આવે તો કુરાને મજીદમાં પુષ્કળ આયતો છે. આ એ બીજી આયત તમને હું દઉં છું, કરે જઈને પડજો. સૂરે શુઆરાની 101મી આયત, વલા સદીકિન હમીમ, અંગતનો દોસ્ત પણ નહીં. આ બધી કુરાન મજીદની વાતો છે. હવે દોસ્તીની વાત આવી તો આપણને એમ કે આપણને જ બધું સમજાય? ઇમામોની વાત હમણાં કરીશ, હદીસો આપણા પાસે છે, પણ મને અને તમને પોતાના સમાજની અંદર આ જે લોકો એકલા એકલા ફરે છે એના માટે મજલિસ છે કેમ? કારણ કે હદીસો બધી સાંભળી છે, પણ એ બધી હદીસોનો ઉપયોગ સાવ ઊંધો, જે પ્રમાણે ઇમામોએ અને દીને કહ્યું છે એમ નહીં. હું કોઈ સાથે દોસ્ત હતો કેમ? કે બધાય નકામા છે, હું દૂધનો ધોયેલો. આ બધા સાથે થોડી દોસ્ત, કે આ તો બધા બારવટિયા છે, સામદીના અને મારદીના બધે ફૂત રમે છે, ને હું નમાઝે શબ પડતો હોય તો થોડી આ લોકો સાથે દોસ્તી કરાવાય? સલ્લલ્લાહ મુહમ્મદ વાલે મુહમ્મદ. તમે બધા ભણો છો ને, દોસ્તીની એક કિતાબ છે દુનિયાની અંદર મશહૂર, કોઈને કઈ ખ્યાલ? શબાશ સુજાદને અલી, 1936માં કોણે લખી છે? દેલિયા દાલ કાગનેશી લખી છે. આને ફક્ત આપણે વાંચશો, એવું નથી કે જે પારકો કે એ બધું ખોટું આર્યું. દોસ્તની દોસ્તીની આ માણસે લેખકે 9 ખૂબીઓ લખેલી છે કે તમને દોસ્તાર બનાવવા હોય તો. આપણે હું વાંચી લઉં. પહેલું કીધું, ન ક્રિતિકે પા, ન કોંદા ને પા, એ ન ઉપલે નિયે પા. દોસ્તારોની પહેલી શરત, ટીકા ના કરો, વાંક ન આપો અને શિકાયત ન કરો. બીજું, હકીકતની સાથે પોતાના દોસ્તારના વખાણ કરો. ત્રીજું, જે પણ કરવાનું મન થતું હોય એને ધગશની સાથે એના સામે પેશ કરો. ચોથું, જે અલોકોને પસંદ છે ને એને તમે પણ પસંદ કરો. દોસ્ત બનાવ્યો છે એને જે પસંદ છે એને તમે બનાવો. હસમુખ ચહેરો, આ બધો દીનનો ભાગ છે. દોસ્તારના નામ નાના મનાની વસ્તુ છે. નામની પણ મજલી સાંભળો તો આમ ક્યાંથી ક્યાં હાઈલો જઈશ. તમને ખબર છે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ કે બચ્ચાના હકમાંથી ને રસૂલે ખુદાએ અને ચોથા ઇમામે કહ્યું છે કે નામ બચ્ચાનું સુંદર રાખવું એ બચ્ચાઓનો હક છે. તો દોસ્તારના નામ યાદ રાખવા, ઠીક છે? પછી કહ્યું એની વાતોને સાંભળવી, પછી એને જે પસંદ હોય એવી વાતો કરવી, અને પછી સામાવાળાને એ પણ બતાવવું કે તું મારી જિંદગીનો એક ભાગ છો. કેમ? ઇલ્યાલુ શ્વા, એને મેં ચૂંટ્યો હોય. માશરાની અંદર દોસ્તારોના ઘણા કામ છે. એક, હું પોતાને એકલો ના સમજું. બીજું, એ મારા મદદરૂપ

બને, હું એનો મદદરૂપ બનું. ત્રીજું, મને જેની સુકૂન આરામ કે મારું દિલનો કઈ રંજ હોય એને જેને હું બયાન કરું. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ મુહમ્મદ મૌલાએ કાયનાતે કહ્યું છે, મનલા સદીક લાલા દુખરલા, જેના પાસે દોસ્ત ના હોય મિત્ર ના હોય એના પાસે કઈ છે જ નહીં, મિલકિયત છે જ નહીં, ખાલી ખોખું છે. સુજાદની ઓલી રિવાયત બહુ યાદ છે, ઓલી ચાર વસ્તુની યાદ છે, એના વગર નહીં ચાલે. જલ્દી મારી પડવી નથી પણ આમ યાદ આવી ગયું કે સુજાદને યાદ છે. કઈ કઈ છે વસ્તુ? અસંત હલાલ ગીઝા છે, હે એવો આલિમ કે જે કહેતો હોય બધા એનો પર અમલ કરતો હોય, ગોશ નું નહીં એટલે હલાલ રોજી પણ હલો ગોશ, ગોશ કેટલો ભાવે આપણે ગોશ રીએ યાદ, તો ગોશ અને આપણો વિષય દોસ્ત. ખામી વાળો યા ખામી વગરનો દોસ્ત તમને નહીં મળે, વરના દોસ્ત વગર રહી જાશો. હવે હદીસોનો ઉપયોગ, સચ્ચા એટલે સાચા લોકો, આનું નામ પણ સાચું, સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ. આપણે કહ્યું અલૈકુમ બે ઇખવાન સદક ફઇન્નહુમ ઉદ્દતુન ઇન્દર રખા વજુન્નતુન ઇન્દલ બલા. એ મુસલમાનો, જે સાચા લોકો હોય ના એના પાછળ પાછળ દોડો, એને તમારા દોસ્ત બનાવી દો. તમારા સુખના દિવસોમાં તમારા સુખને આ લોકો માટશે, તમને કામ આવશે. વા જુન્નતુન ઇન્દલ બલા, ને તમે જ્યારે મુસીબતમાં હશો ને તો એ તમારી ઢાલ બનશે, તમારા બચાવવાવાળા એ બનશે. કોણ? જે તમારા દોસ્ત. આપણે વાતો જબાન ઉપર રસ્તામાં કરતા હોય કે કઈ કામનો નથી મારો દોસ્ત, બોલીએ છીએ કે નથી બોલતા, આટલી અમારી દોસ્તી પણ નજરે નથી કરતો. કેમ? કારણ કે એવા દોસ્તને મેં બનાવ્યો છે કે કદાચ આપ સ્વાર્થ માટે હોય, કદાચ બસ મજા આવે છે એટલે એને દોસ્ત બનાવી લે. પણ હકીકી દોસ્ત કોણ હોય? જે ફઝીલત વાળો હોય, જે ગુણ વાળો હોય, જે ખૂબીઓ વાળો હોય. હવે શા માટે હું બધાને દોસ્ત નથી બનાવતો? નેમત છે, બે હદીસ પડું છું. બે નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નબી કરીમે કહ્યું છે, અલ વહદતુ ખૈરુ મિન કરીન સુ. બીજી હદીસ ની અંદર છે, અલ વહદતુ ખૈરુ મિન સદીક સુ. એકલું એકલું ફરવું, વહદત એકલું, એના કરતા વધારે સારું છે કે કોઈ ખરાબ દોસ્ત હોય યા ખરાબ સાથી હોય. તમને કેમ લાગે છે? ફ્રેન્ચીમાં કંઈક છે એવું બોલવાનું, ભલા એ વો મ્યુ એટ્રે સોલ કે માલ અકોમ્પાનીએ. નબી કરીમ ઈ જ કહે છે, અલ વહદતુ ખૈરુ મિન સદીક સુ અથવા તો મિન કરીન સુ. પણ એ હદીસ તો સાંભળી લીધી ને મેં, બયાન કરી લીધી, પણ હું કોઈને દોસ્ત ના બનાવું. કેમ? નબીએ કરીમે કહ્યું છે કે એકલું એકલું ફરવું એ વધારે સારું છે કેના કરતા કે ખરાબ દોસ્ત હોય. હું ક્યાં બધા દોસ્ત, આ તો બધે કેવા છે, બારવટિયા. બીજો કઈ બોલ બોલવો છે? હા સ્વાર્થીલા. બીજો કઈ બોલ બોલવો છે? નકામા. હજી કઈ બોલ બોલવો છે? અહસાદ. એની વાત જોતો તો મેરસી માવતર, હું નથી બોલ્યો, માવતર બોલ્યા. મફતિયા. કોઈને હું દોસ્ત ના બનાવું, બધાને મફતિયા સમજતો હોય. રસૂલે ખુદાએ કહ્યું છે. અચ્છા બીજી હદીસ, નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અસઅદુન નાસ, સુખીમાં સુખી માણસો એ છે. સલ્લલ્લાહ મુહમ્મદ વ આલી મુહમ્મદ કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, ભલે રમે. અસઅદુન નાસ, સુખીમાં સુખી માણસો એ છે, ઠીક છે, કે જે સારા લોકોના સાથમાં હોય. ઓલાને તમે પૂછો, ભાઈ તું કેમ કઈ કોઈ સાથે વાતું નથી કરતો? શેખના અહીંયા ખૂણામાં રહેવું સારું, ગીબત ને ના થાય એટલે. એટલે શું? એટલે આ બધા ગીબતું કરે છે. હું છો ઠાવકો,
ભાઈ તું કેમ કોઈ સાથે હરતો નથી ભરતો નથી ભેગો આ બધે કોઈ તારા

કોઈ નથી મહેફિલે ઝૈનબમાં દોસ્ત બનાવવાને લાયક, હું એકલો એકલો જ મારા ખૂણામાં હોય. તો રસૂલે ખુદાએ કીધું છે, સુખીમાં સુખી માણસ એ છે કે જેને દોસ્તી કેના સાથે હોય, સારા માણસો સાથે, ને એવા હજી મને દેખાણા નથી. સલ્લુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ. કેના સાથે દોસ્તી કરવી એ દીને શીખાયેલું છે, કેના સાથે ન કરવી એ દીને શીખાયેલું છે. પણ ઘણી વસ્તુઓ એવી છે, ઘણી વસ્તુઓ એવી છે, મેં પુષ્કળ હદીસો તૈયાર કરેલી હતી, સમય સાથ નથી દેતો, પણ એક મને જરૂર બયાન કરવી છે કે તમે જુઓ આ દીને મને જે શીખાયેલું છે એ ક્યાં, અને જે મારો અમલ છે એ ક્યાં. હું દોસ્ત ફક્ત એને રાખું છું મારા મોઢા ઉપર મારા વખાણ કરે ને સારું સારું બોલતો હોય ને એ મારો દોસ્ત. એક હદીસ પડું છું અને આ કોઈને આંગળી ચિંધાડવાની વાત નથી, ને તમે એ પણ લેખી લેજો કે આ જો પડું છું તો આવા બહુ જાજા ભૈરા છે આ પડ્યા એટલે પડું છું. પણ એને કંઈ દુઃખ દેખાડવા માટે નહીં, આંગળી ચિંધાડવા માટે નહીં, ઘરે જઈને હું વિચાર કરું કે બધા દોસ્તાર સાથે મારો આ જ હાલ છે, હું તો આમ જ કરું છું. સાદિક અલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ છે, તેમ સાહાબીઓ સાથે બેઠા છે અને સાહાબીઓને કહ્યું મન ગદબા અલૈક મિન ઇખવાનિક સલાસ મરાત, મન ગદબા અલૈક મિન ઇખવાનિક સલાસ મરાત, તારા જે ભાઈઓ છે ને બધા, મિન ઇખવાન તારા ભાઈઓ, એ તારા ઉપર ત્રણ ફેરે ગુસ્સો કરે. કેટલી ફેરે? ત્રણ ફેરે ગુસ્સો કરે. من غضب عليك من اخوانك ثلاث مرات فلم يقل فيك شر, غصو ઈ કરે તારા ઉપર. ગુસ્સો ક્યારે આવે? મને મુનાભાઈ ઉપર કઈ ગુસ્સો આવે તો કેમ, કઈક મારું બગાડ્યું હોય તો ના, ત્યારે ગુસ્સો કરે ના. ગુસ્સો ક્યારે થાય? કઈ ગડબડ હોય ત્યારે, કઈ બરાબર ના હોય ત્યારે. છતાં મેં કહ્યું તારા ભાઈઓમાંથી કોઈ તારા ઉપર ત્રણ ફેરે ગુસ્સો કરે, પણ ગુસ્સો કરવા બાદ તારા બારામાં કઈ ખરાબ વાતો બારે ન કરે. ફતખઝહુ લિનફસિક સદીકા, તો પછી આવા માણસને તારા માટે દોસ્ત બનાવી લે. કેને? જેના સાથે ચડબડ થઈ હતી, જેના સાથે ગુસ્સો થયો હતો, પણ તારા બારામાં રસ્તા અને ગામની અંદર કાંકરાઓ તારી ઇજ્જતના ન વેચે, એને તારો દોસ્ત બનાવી દે. મારો શું હાલ હોય? જરાક મુના સાથે લાગે એટલે આખા ગામ ને કહી દે આવો છે મુનો, આવો છે મુનો. તો ક્યાંથી અમે દોસ્ત થાય? એને પછી સમાચાર મળે કે શેખ તો આખા ગામમાં મને કૂટે છે, ને અહીંયા કેમ છે મનોહર ભાઈ, સારું છે ને પ્રમુખ સાહેબ, આ હાલ મારો નથી. કોઈ સાથે જરાક કઈ બને દોસ્તાર, આપણે અંગતના દોસ્તાર એટલે ગામમાં ન ખપતીની વાતો કાઢું. આ દિન મને ઊંધું શીખાડે છે, આ દીન મને કહે છે એ મુસલમાન દોસ્ત એવાને તલાશ કર, કારણ કે એ તારા હાથમાં છે, ને કયામતના દિવસે દોસ્તારોને તું તલાશ કરીશ. કુરાન મજીદમાં બે બે વસ્તુ છે, થઈ ગયો ખતમ. આ મિનિટ મિનિટ આયતને રાખતો પિલોત, આપણી આજની વિષયની વેન્સેંક વેન્સેત. બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, યૌમ યઅદ્દુ ઝાલિમુ અલા યદૈ, એ દિવસે કે જ્યારે ઝાલિમ, કોણ ઝાલિમ એ બધું સમય નથી હમણાં, પોતાના હાથોને બંને હાથોને બટકાવ ભરશે, અને પછી શું? યકુલો યા લૈતની તખતો મા રસૂલે સબીલા, અયકાશ હું રસૂલે ખુદા સાથેનો રસ્તો લઈ લેત. અયકાશ ક્યારે બોલે? રુગરે. કેમ રુગરે? Parce qu'il avait le choix. અગર બંદો આઝાદ ન હોત તો રગરે તે કઈ કરવાનું નથી, એ મારા હાથમાં જ નથી. ઝકીરભાઈ તમને કહું, તમને કઈ અફસોસ થાય છે કે રઝાલીભાઈ તમારા મોટા ભાઈ છે? થાય તો શું કરી લ્યો?
હાથમાં જ નહોતું તમારી પહેલે એ પેદા થયા પછી તમે આવ્યા ને પછી ખબર નથી હસ

ને તેને બધે શું કરીએ, મારા હાથમાં જ નહોતું કે કેને સગા બનાવું, મારા સાથે આસપાસમાં કોણ કામ કરે એ મારા હાથમાં જ નહોતું, પણ આ દોસ્તાર મારા હાથમાં હતું, કેને સાથ આપું મારા હાથમાં હતું. કેટલી ફેરે આવ્યું લઈતની, એક ફેરે આમાં, એના પછી પાછું આવશે. એના પછીની આયત વાંચવી, લઈતની લમ અત્તખદ ફુલાનન ખલીલા, અફસોસ થાય મારા ઉપર, અહી કાશ આને મેં મારો સાથી દોસ્ત ન બનાવ્યો હોત. કેમ અહી કાશ, કેમ લઈતની, પાસ્કુ જેલુ શ્વા, જ્યારે બંદા પાસે આઝાદી અને હાથ

ભાઈ કાશ આને મેં મારો સાથી દોસ્ત ન બનાવ્યો હોત. કેમ અહી કાશ કેમ લઈ તની? Parce que j'ai le choix. જ્યારે બંદા પાસે આઝાદી અને હાથમાં હોય તો આ દોસ્ત માટે ખુદાએ કહ્યું. અને ઘણું છે જ કહેવાનું. મેં તૈયાર કર્યું છે ઇન્શાઅલ્લાહ. આપણે જીવતા રહ્યા તો રવિવારને આવજો. આ આયતને છે ને આપણે સુબોની નમાઝમાં આનું દર્શ કરશું. કારણ કે આ અડધી કલાકમાં ના થાય એટલે તમને એમ થશે કે શું ગયા નથી જવું રવિવારના. વળી અડધી કલાકનું દર્શ આપણે રઝાલીભાઈને કહી દેશો, ચાય મોડો ચડાવજે તો ચાલીસે ખેંચી નાખશો. ચલો વાળા મોહમ્મદ વાળી મોહમ્મદ હા મુસલમાન, જેટલા દોસ્ત બનાવીશ એટલું તારા માટે ખૈર છે, એટલું તારા માટે સારું છે. કેમ? સમાજની અંદર જીવવાનું છે. દોસ્ત એટલે સદીક, સદીક એટલે તને સાથ દેવા વાળો, સચ્ચાઈથી ભરપૂર. તમને યાદ છે કે મજલિસ મેં શું કરું, ક્યાંથી ક્યાં? આજે કોઈનો ભરોસો ના થાય. પડી છે ને એના બારામાં મજલિસ મારી જબાન. આજે કોઈનો ભરોસો ના થાય. કેમ ભરોસો ના થાય? તું ભરોસો કર તો થાય, પણ તને કરવો જ નથી તો ક્યાંથી થાય? પણ જબાનથી આજે કોઈનો ભરોસો ના થાય. આ કરબલા જેને આપણે હર વખતે યાદ કરીએ છીએ આખું વરસ. ત્યાં નથી દોસ્તારો જે સાથ દેવા આવ્યા હતા. બધું મૂકીને ઘણા વાક્યા છોડી દઉં છું, આપણો સમય થઈ ગયો છે. તમને બધાને હબીબીબને મઝાર યાદ આવી ગયા ના, નાનપણનો દોસ્ત હુસૈન મતલુમનો. મેં વિચાર્યું હતું કે હબીબનું પડવું, અરે નાનપણનો દોસ્ત પણ હુસૈનનો સાથ નથી છોડતા. હદ તો એ છે કે હુસૈનની મતલુમી એ છે, આ બાળક આજે મરસ્યો પડ્યો ના, સ્વયં થાય છે જણા બેલી અકબરને આપણે યાદ કરીએ. જવ જવાન બાળક, એણે પણ આ ઝૈફ બાપનો સાથ નથી છોડ્યો. મરસિયામાં સાંભળ્યું શાયરે યા કવિએ યા નવા ખાને યા મરસિયા ખાને શું લખ્યું છે? કહેતી થી માં ખૂં ભરી મઈ યત સે લિપટ કર. એક માનો વિલાપ આ શાયરે લખ્યો છે. કેની વાત થઈ રહી છે? હઝરત અલી અકબર, મારા ઉસ્તાદ મરહુમ થઈ ગયા ડોક્ટર કલબે સાદિક, એ મેમ્બર ઉપર હતા, હું નીચે હતો. અને પછી પૂછવા ગયો તો કે મૌલાના આ તમે મસાહેબ પહેલા ક્યાંથી, કઈ કિતાબમાંથી? એણે મને હવાલો દીધો કે ફલાણી કિતાબમાં છે. હું નીચે બેઠે હતો કરાચીની અંદર. મૌલાનાએ શરૂ કર્યું અલી હઝરત અલી અકબરના મસાહેબ અને કહ્યું, એક વખત એ આવ્યો છે કરબલાની અંદર કે જ્યારે હુસૈન મઝલૂમ અલી અકબરના લાશાને ખૈમા સુધી લાવ્યા છે તો લોકોએ નિહાળ્યું છે કે અલી અકબરની જે માતા છે ને એ અલી અકબરના લાશા સુધી નથી આવ્યા. હર કોઈ બીબી વિલાપ અને રડી રહ્યા છે, પણ અલી અકબરની માં કોઈના નજરે નથી પડતી. એ કનીઝને મોકલાવવામાં આવી, કહ્યું ખૈમા એ માદર અલી અકબરમાં જા. એ કનીઝ બયાન કરે છે કે જ્યારે માતાના ખૈમામાં હું ગઈ છે, મેં શું જોયું કે જનાબે અલી અકબરની માં લૈલા યા ઉમ્મે લૈલા એક ખૈમાના ખૂણાથી બીજા ખૈમામાં વચમાં એક સુતૂન થાંભલો છે, માં ટકરાય છે. મેં જઈને પૂછ્યું, કહ્યું અહીં મુઅઝ્ઝમા, શું તમને નથી ખબર કે તમારા લાલ અલી અકબરનો લાશો આવી ગયો છે? કહ્યું સાંભળું છું કે લોકો રડી રહ્યા છે, પણ શું કરું, જવાન લાલનો દાગ છે. અરે આંખે નજરે નથી પડતું, મને ખૈમાનો દર દેખાડો તો હું મારા અકબરના લાશો. هلا لعنة الله لقوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضاء وتسليما لأمره ما تبع حسين